0: ને મારા ઘણી માનસું રામ રામ ઓર કી અકરેની આ જો કો સાથ ચાલે બો સાથી હે પણ જો સુખ દુઃખ મેં બરોબર બાંટે વો હી સચ્ચો પરિવાર હોયા કરે તો આજ રો આપરો પૂરો કાર્યક્રમ હો હે જો કો સતરંગી પરિવાર ની સમર્પિત હે
1: બિલકુલ, આજ હે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, તો આપણો જો ગણગોર જો હે ઓ ભી એક પરિવાર હે, ઓર જકી જિતની ભી સખિયા ઓર સખા કાર્યક્રમ સુણે એ ભી આપણા ઈ પરિવાર સદસ્ય હે.
0: બિલકુલ.

0: તો કોમલ, આજ આપણ ખૂબ સારા રિશ્તાના તારે વાત કરીએ. એક વાત આ ભી હૈ કે કોઈ ભી પરિવાર જો કહે પૂર્ણ કોને હોય, અગર હર ઘર મેં કુછ ન કુછ કમિયા જરૂર રહ્યા કરે. ફર્ક બસ ઇતો હૈ કે બે જકા કમિયા હૈ માને આપણ નજરઅંદાજ અગર કર દેવા તો પરિવાર જો કહે સુંદર બન જાય. ક્યુંકિ આપણ એ સોચા કે હર વ્યક્તિ જો કહે પરફેક્ટ હો જાય આપણે અનુસાર, તો બહુ જગ્યા આપણ ભી બન સામને અનુસાર પરફેક્ટ કોને હોવા. તો અગર આપણ પરફેક્ટ બનાને રી કોશિશ મેં લાગોડા રહેવાલા તો પરિવાર રાખ કે બની મતલબ ટુકડા હોય તો ટાઈમ નહીં લાગે. તો જગ્યા મેં જો ભી કમી હૈ બિને સ્વીકાર કરો, બાણસ કે પ્રેમ સે રહો ઓર આગે બઢતા રહો ઓર એક દૂસરેને કે બને પ્રોત્સાહન હૈ ઝુકા દેતા રહો તાકી પરિવાર જો કહે સુંદર બનોડા રહે. ચાહે આપ દૂર રહે રહ્યા હો પરિવાર સો તો ભી આપ આપણે કે મને ફોન રે દ્વારા પરિવાર સાથે જોડ શકો. આપણે એ નહીં કહી શકીએ મેં બારે રહેવા તો પરિવાર ક્યાં જોડા. હવે છુટ્ટિયાં હોઈએ તો આપ આપણે ગામ ભી જા શકો હો, બટ ભી આપણે પરિવાર સાથે સમય બિતાવો. જદ ભી આપને મોકો મિલે, થોડો સો ભી મોકો મિલે, આપ આપણે માતા પિતા પતિ પત્ની ભાઈ બંધુ જેકા સુ આપ સંપર્કમાં રહો. તો દેખો આજ રો કાર્યક્રમ નો ઉદ્દેશ્ય એ હો કે ચાહે કુછ ભી હો આપ આપણે પરિવાર સાથે સમય બિતાવો, સાથ દેવો, સમર્પણ રાખો ઓર સમજ રે સાગે આગે બઢતા રહો. તો આજ રે એન પરિવાર રિશ્તે રી મીઠાસ રે રંગ લેન આઈ આપણી દો સખિયા કોમલ રાઠોડ ઓર આરાધના જોશી ઓર એન રી પ્રસ્તુતિ રાજેશ લામરોડ.
1: સિંહજીન હો મનીષ સોલંકી રો. તો ચાલતા ચાલતા આપને ઓય કેણી ચાવા કે ઘર કેવલ દીવારા સુ કોન બણે, પરિવાર આ લોગા સુ મિલર પ્યાર સુ ચાલો ઓર સબ મિલર ચાલો તો હી હૈ વો પ્યાર વપા ચાલ સકા ઓર ઘર હૈ જોકો પ્રેમ રસાતે સ્વર્ગ બન સકે. તો

સરસું, પ્રેમ કુમાર પ્રજાપતિ, આદુરામ પ્રજાપત, રાધા પ્રજાપતિ, લાછા પ્રજાપતિ, લીલા કુમારી, સંતોષ કુમાર, કોમલ પ્રજાપતિ અર આણા સગલા ઘરવાળા. ઓ કાગદ આયો હે ગાંવ જેસલા સુ લિખ્યો હે ફૂલારામ થોરી, શિવલાલ થોરી, હરચંદરામ થોરી, મલ્લુરામ થોરી, ઓમ પ્રકાશ ફોજી, દિનેશ સંતોષ, અર્જુનરામ કરીર આર રેશમારામ ફોજી. ચાલકલા પંજાબ સુ અમરજીત બંગા, પરમિંદર બંગા, રાજા બંગા, કુલવિંદર કૌર, અંબા ચહલ, રૂપલાલ બંગા માને ઈમેલ ભેજ્યો હૈ. આગલો કાગદ હૈ ગાંવ છાપલા સુ માંગીલાલ, સીતારામ, સુરેન્દ્ર કુમાર, ખુશ્બુ અર વિદ્યાદેવી, વીરેન્દ્રસિંહ ઉદાવત, હિંમતસિંહ, મેઘરાજ, પુષ્પેન્દ્રસિંહ, મનોહરસિંહ, નરેન્દ્રસિંહ, હિમાંશુ, વીર બહાદુરસિંહ, ભરતસિંહ અર સગળો ઉદાવત પરિવાર માને ઈમેલ ભેજ્યો હૈ. જસવંતાબાદ નાગોર સુ, દુર્ગ છત્તીસગઢ સુ માને ઈમેલ ભેજ્યો હૈ. ડોમન ઠાકુર, સુમન ઠાકુર, મિથલેશ તારણી, સૂરજ, જ્યોતિ અર બાબુ રયાંશ ઠાકુર. ઓ ઈમેલ આયો હૈ ગાંવ કુંદનપુરા બાડમેર સુ જગદીશ સુમરા, મોહનલાલ, નરેશ કુમાર, નિંબારામ અર આણા સગલા ઘરવાળા. મદનલાલ ઝુરિયા, ગજેન્દ્ર, શિલ્પા, મનપ્રીત, હેમલતા ઝુરિયા અર આણા ઘરવાળા માને ઈમેલ ભેજ્યો હૈ. છિડિયા બાવડી જોધપુર સુ, પટેલ નગર મલોટ પંજાબ સુ રમેશ કુમાર જાજોરિયા, ગીતારાની જાજોરિયા, ગગનદીપ જાજોરિયા અર બેબી આરજુ જાજોરિયા માને કાગદ લખ્યો હૈ. આપ સબરી ફરમાઇશ માતે સુણો આ રચના.

રાજસ્થાની લોક ગીતાર લોક ભજનારો અ હે ફરમાઇશી કાર્યક્રમ ઓર આપરે સાથે હે આપરો સાથી ગુરવિંદર બિશ્નોઈ અ ઈમેલ માણે કન આયો હે સાદુલ શહેર જિલ્લા શ્રી ગંગાનગર સુ લિખણ વાળા હે રામકુમાર રેવાડ ચંદ્રકલા રેવાડ અર આણા સગડા સાથી ઓ ઈમેલ આયો હે ગાંવ દુંદાડા સુ ગણેશ મેઘવાલ ચંપા મેઘવાલ મધુબાલા વિવેક અર આણા ઘરાળા બુડા મલાણી સુ ઓ ઈમેલ આયો હે સુરજારામ બારાસણ અર આણા સાથિયારો બેનીપટ્ટી મધુબની બિહાર સુ કલ્પના વાલ્મીકી ઓર મૈથિલી વાલ્મીકી ગાંવ જેસલા તહેસીલ ફળોદી સુ રાજારામ જંવર અર આણા સાથી ગાંવ બેરાવાસ તહેસીલ ખીમસર નાગોર સુ ઓ ઈમેલ આયો હે ભુટ્ટારામ મેઘવાળ સુનિલ મુકેશ ભૂરારામ શોભારામ લાદુરામ મંજુ

0: વાહ ભાઈ રે વાહ, થારે કાની કે
1: બો ભાઈ ભલે કરે
0: હેંગ હોય થારે ચિંતા
1: જીલ મિલ સીતારામ યાદ આયો ભડી કયો થાર બા બારે જામતા ની જને ચાર છ મહિનો પાછા આવતા જન મેટ દિયળ જરા દિયા જોવે ની ઘરે બારે ગેટ રે માતે હાથ દિયા જોવતી થાર બા પાછા દિશો રૂ આવતા જણા
0: અરે બસ કી
1: આજકલ લુગાયા ઘરે બારે કોણ આવે
0: અરે હું તો કહું ભાઈ દેખે હું તો ખુલ્લે મેદાન મે હોઉં તો ની
1: હા
0: જદે ઉપર તારા દેખ તો તારા અટી જાવ તારા અટી જાવ તો બે કઈ વાત આઈ રે
1: મીટિંગ તે મન કે
0: અરે બોલો રે રે બાત મત કર બાત કરા કરી માં કોઈ બિગત વાર હુણા કરી કુણ જલમિયાન કુણ ભોત દયા
1: ભડી કહેતી થાર બા એકાવત કહેતા કે ધરતી કર્યા બીચાવણા તંબુ તણ્યા આકાશ સુતા રાજા ભરતરી દે શિરાણે હાથ કે થારે બા હજકા ધરતી ને બીચાવણો કર આસમાન રો તંબુ તાણ થા આત્રો તક્યો લઈ હુજાવતા
0: અરે બો તો કઈ ભાઈ દે કે હેંગ દિન મહેમત કરતા જ હેંગ હોતી રે લે બતા ભાઈ બતા કુણ હે જલમિયા કુણ ભોત દયા
1: હા
0: અન કહું કર્યો અન કહું નહીં કર્યો આ બતા દે ભાઈ
1: તો થાન વેગતવાર જાણકારી દેવું પૂરી દેખો નવલા બા આપણે સબ પહેલી નામ હે હરિ વિનાયક પટસ્કર ઠીક હે આજ હેજકી યારી જયંતી હે એ ભારતીય રાજનીતિ પ્રસિદ્ધ વકીલ ઓર મધ્ય પ્રદેશ રે મહિને ભૂતપૂર્વ રાજ્યપાલ રિયોડા
0: વાહ વાહ છોકા ઓદા હમાળિયા છોકા કામ કર્યા
1: હા
0: તો આને કહું મુબારકબાદ દેણી હે
1: હા આને મુબારકબાદ કોણ દેણી હે અને
0: મંડળારા ભૂલ છેડાવન કોટી કોટી નમન કરો
1: ભલે આગલો નામ હે નવલા બા મહેન્દ્રનાથ મુલ્લા સાહેબ આજ ભી યારી જયંતી હે આજ ઓર એ ભારતીય નૌસેના રે એક અધિકારી રિયોડા
0: ઓ મહેન્દ્રજી મુલ્લા
1: હા ઓર બી ટાઈમ જો 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ યો ની જન જહાજ રે ડૂબણ રે સાથે એ હોચો કે જહાજ કે લઈ કો ડૂબણો નહીં ચઈ જાય રે આપરો બલિદાન કર દીયો
0: અરે ભાઈ મોટો બલિદાન કે જન સમાધિ લી
1: હા
0: તો દેશ રે વાત તો કે ની આપ કે પ્રાણ હજ કો દેના કમ વાત કોઈ ની તો આની કોઈ ની ભૂલ શકે આની કોટી કોટી નમન હે મંડળેરા ભૂલ જનો બળે
1: બળે ધક ધક કરને લગા જિયા મોરા ડરને લગા અરે અરે અરે
0: હા
1: મારો કાઉન્ટર મતલબ આગલો જો નામ હે ના બો આપણ ધક ધક ઘર લેના જે કી માધુરી દીક્ષિત માધુરી દીક્ષિત જીરો આજ જન્મ દિવસ હે નવલાબા
0: ઓ ઠી ઠી
1: આપણ
0: ધક ધક કર ડુકો તો હું થાર થક થક કર દઉં
1: નહીં નહીં નહીં દેખો
0: કર દઉં કર દઉં
1: નહીં નહીં દેખો નવલાબા આપણ બહોત હી હિન્દી ફિલ્મ મારી પ્રસિદ્ધ અભિનેત્રી હે ઓર જકી હે જકી દેખો કમ કમ 70-80 ફિલ્મ આર મહિને કામ કર્યો ઓર મારી નાચ જકી નર્તી હે ના બીરી દુનિયા દીવાની
0: ઓહો તો ભાઈ કોટી કોટી બધી હે
1: હા
0: અર ભગવાન હાજર તાજા રાખે આને
1: હા
0: જો કા કે ની કામ કરતા રહે અદાકાર દુજા આપ જડા ભણાવતા રહે તો વા હમે ઓ ધક ધક કરા દે કે થોડો
1: હણો ધક ધક કરને લગા
0: હા ના દે ભાઈ
1: લો હણો હણો

0: દુનિયા પછી મારે દેખે કે એ બાતા બતાવે નહી, મને ખાલી જાત લાગે. હું તને કોઈ આજ ભેળું વેળું નહીં કરું ભાઈ, ઈમાનદારી બાત બોલ બોલો તું ફાટ ખોલ ને આપ જાઉં પર.
1: દિન મેં દો પછી ભડીને ફોન કર્યો જન કયો આજ બાટ દળદીઓ લાપી ભણાઈ દીધી. અરે
0: કે દી લાપી હું થાલી દળદું જાડો હું આજ તો હું થાને કેવું કે એ કામી હે જો કો કે ની ભૂત ઉડન ભૂત શા હું બતાવ તો અરજી સુણ્યો માર જી ચિત ચડે આયો અને કે લાલુ ભણે બતા દિયા.
1: દેખો
0: અરે ભાઈ દેખે નહી કરી અડી આવું કવડો છે પધારો ને
1: હાલ તો
0: હું ફેરવી ફેરું માળા
1: ટીફન પેક કરો.
0: અરે મારે દેખ તારા ઊંચા આઈ ગયા દુઓ જા અને મારે દેખે
1: પગે લાગુ વાચા પરિવાર દિવસ ની બહુ બહુ શુભકામના.
0: હા અરે તો દૂર થાય લાગે
1: ભેડું
0: કરાવ.
1: વાહ ભાઈ બડી લાપી મેં ટેકો ઘી ઓર લો અપન લાપીર.
0: વાહ વાહ અરે કી કોન કે નહી કે કે ટાબર હે જે ગલતી કર દે હું ઉમાર ગલતી હો જતી મારી ખેર કી કોની મે દે કે તારા ઊંચા આઈ ગયા થે હે જો રસોડો તૈયાર કરાવો ને હું પર કહું કે ભાઈ
1: માળા ફેરો
0: માળા ફેર દું અને મે પ્રોગ્રામ ટાઈમ ઉગો પૂરો ભાઈ શણો લેવા હી રામ રામ
1: રામ રામ.